નમસ્કાર શ્રોતાઓ, મોરિશિયસ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન લહેરો પર વહી રહ્યું છે આપણું રેડિયો મોરિશિયસનું આ પ્રસારણ અને ગીત બહાર કાર્યક્રમને લઈને ઉપસ્થિત થઈ ચૂકી છે રત્ના આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે. જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો, આશા કરીએ કે આજનો આ દિવસ તમારા માટે ખૂબ જ રંગીન, ખૂબ જ મસ્ત મિજાજ હશે. તો ચાલો, આજના આપણા કાર્યક્રમને સજાવી રહ્યા છીએ. ગીતોની બહાર લઈ આવ્યા છીએ તમારા માટે થોડી ઘણી મસ્ત મજાની ગઝલો, મસ્ત મજાના ગીતોના કાર્યક્રમને લઈને. તો કરી શરૂઆત આજના આપણા કાર્યક્રમની આજના આ વિચારની સાથે. શ્રોતાઓ, ઘણી વાર જીવનમાં આપણે વગર વાંકે સહન કરવું પડે છે. એટલા માટે નહીં કે આપણે ખરાબ છીએ, પણ એટલા માટે કે આપણે જરૂરિયાત કરતાં વધારે સારા છીએ. જીવનમાં આપણે કહીએ ને કે જે પણ આવે એ પ્રભુની ઈચ્છાએ આવે છે, પ્રભુના ઈચ્છા મુજબ આવે છે. આપણે ફક્ત રમકડા છીએ અને જેમ રામ ઈચ્છે એમ આપણે નાચ્યા કરવાનું. આજના આપણા કાર્યક્રમની શરૂઆત પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં મુકાયેલા આજના પ્રથમ ગીતની સાથે કરીશું અને આ ગીત અમર સદા અવિનાશમાંથી લેવામાં આવેલું.

શ્રોતાઓ, અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી હોય છે, પરંતુ સંજોગોને અનુરૂપ જીવતો માણસ વધુ સુખી રહે છે. આજના આપણા કાર્યક્રમના માધ્યમથી તમને બસ સરસ મજાના ગીતો અમે સંભળાવી રહ્યા છીએ. ગીત ગુલાલ આલ્બમનું આ ગીત ચંદુભા.

લો મોજ કરવા ગુજરાતી ગીતોના પ્રોગ્રામ ગીત બહારની સાથે ગીતોની બહાર ગીત બહાર ગીત બહાર

શ્રોતા મિત્રો, યાદ આવે છે આલ્બમના થોડા ઘણા ગીતો તમારા માટે અમે હમણાં ચલાવ્યા, અને આ ગીત ચંદ્રા કોઠારીએ ગાયેલું હતું. ખૂબ જ સરસ મજાના ગીતોના સિલેક્શન તમારા માટે ફક્ત શોધી લઈ આવ્યા છે. તો બસ આશા એ જ કરીએ કે તમને આજના આ ગીતો ગમી રહ્યા હશે. શ્રોતાઓ, જો શાંતિથી જીવવું હોય ને તો બીજાના બદલવા કરતાં પોતાને બદલો. કાંકરાથી બચવા ચપ્પલ પહેરાય સાહેબ, આખી દુનિયામાં જાજમ ન પથરાય. સાચી વાત કે નહીં? અને આ સાથે જ ચાલો આગળ વધી રહ્યા છીએ. અને શ્રોતા મિત્રો, સાચે કહું ને તો કોઈએ પૂછ્યું કે જ્યારે પોતાના સાથ છોડી જાય તો શું કરશો સાહેબ? ખૂબ સુંદર જવાબ, પોતાના ક્યારેય છોડીને જતા નથી, અને જે જાય છે એ પોતાના હોતા નથી. દૂરતા કોઈ વખત મોંઘી પડે છે, પણ નિકટતા ઘણી વખત બહુ મોંઘી પડે છે. પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આજનું આગલું ગીત તારા શહેરમાં.

ગીત બહારનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થવા આવ્યો. અમારા જે શ્રોતાઓ છે તેમના માટે અને આ ગીતની સાથે આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થવા આવ્યો. આ વીકેન્ડ તમારા માટે ખૂબ જ સુખદ રહે એવી જ શુભકામનાઓની સાથે આજના.